0: આપને ટીવી બીગ્યો અને બનાવને જાન લાગે કોની બનાવને પુકા ઓલાટ હોય ને
1: તેથી કુરામાં પણ ચિંતા કરવું પડશે તો સદર મુકામ ચરીકોટ બાટ ચરી ઘ્યાંગ જાને બાટમાં રહેકો હમરાઈ ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં લઈ જાઓ ને ત્યાં તો તિમ્રો બિગ્રેકો ટીવી માત્ર હોય કે મોબાઈલ ઘડી સબાઈ પણ હાલશ ને શકી ગણી
0: લાગી હાલશો ને હોય ના તો
2: હમરે ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ માં 32 ઇંચ દેખી માથીકો એલઈડી કિંદા દીસોમ સ્થિતિમાં એહા ફ્રીજ ડી ફ્રીજ એલઈડી એલસીડી ટીવી મોબાઈલ સાઉન્ડ સિસ્ટમ સુપોર્ટ મૂલ્યમાં પાઉનકા સાથી સભી પ્રકારકા ટીવી મોબાઈલ અન્ય ઇલેક્ટ્રોનિક સામાન મરમત કરીશ એસકા સાથી વિવાહ ગોષ્ઠી સેમિનાર વ્રત બંધ અન્ય કાર્યક્રમ કાગે સાઉન્ડ સિસ્ટમ ભાડામાં પણ પાઇશ ટીવી મોબાઈલ અન્ય ઇલેક્ટ્રોનિક સામાન મરમત કરને ટ્રેનિંગ સુવિધા એસમાં વિશેષ કરી 5 જણા સમૂહ બનાએ આઈમાં 1 જણા છૂટ વ્યવસ્થા કરી
3: નરેન્દ્ર ચૌધરી ચૌધરી ઇલેક્ટ્રોનિક્સ ચરીકોટ ચડીખ્યાઈ થપ જાણકારી કા લાગે સંપર્ક નંબર 9844-39-81-42 ર 9844-061-814
4: યો હો હમરો રેડિયો 103.4 મેગાહર્ટ્ઝ